0: ꯎꯛ ꯃꯆꯥ ꯑꯃꯅ ꯁꯝꯅ ꯍꯥꯏꯔꯕꯗ
1: ꯅꯣꯡꯃꯒꯤ
0: ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯔꯤꯕ ꯉꯁꯥꯏꯒꯤ ꯎꯛꯇ ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯕ ꯑꯥꯏꯔꯟꯁꯤ ꯐꯪꯒꯦ ꯍꯥꯏꯔꯒꯗꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃ ꯊꯛꯄ ꯇꯥꯅꯤ ꯃꯥꯒꯤ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃ ꯊꯛꯑꯐꯥꯎꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯔꯤꯕ ꯑꯥꯏꯔꯟꯁꯤ ꯐꯪꯕ ꯉꯝꯗꯦꯕ ꯑꯗꯨꯅ ꯉꯁꯥꯏ ꯀꯩꯗꯧꯕꯗ ꯑꯩꯈꯣꯏꯅ ꯑꯗꯨ ꯎꯛ ꯃꯆꯥ ꯑꯃꯅ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃ ꯃꯥꯒꯤ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃ ꯊꯛꯄꯁꯨ ꯑꯣꯏꯊꯣꯛꯇꯕꯅꯤ ꯎꯛ ꯍꯥꯏꯕꯁꯤ ꯉꯁꯥꯏꯒꯤ ꯃꯆꯥ ꯃꯌꯥꯝ ꯄꯣꯛꯄ ꯆꯥꯒꯣꯛ ꯌꯥꯝ ꯌꯥꯝꯕ ꯄꯣꯠꯅꯤ
1: ꯑꯗꯨꯅ ꯃꯆꯥ ꯀꯌꯥꯒ ꯄꯣꯛꯄꯒꯦ ꯍꯥꯏꯕꯗꯨꯁꯨ
0: ꯑꯗꯨ ꯑꯩꯈꯣꯏꯅ ꯌꯥꯝꯗ꯭ꯔꯕꯗ ꯑꯗꯨꯝ ꯖꯦꯅꯔꯦꯜꯂꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯎꯛꯁꯤꯡ ꯂꯣꯏꯔꯛꯄꯁꯦ ꯑꯅꯝꯕ 10 to 12 ꯑꯗꯨꯃꯥꯏꯅ 14 or 16 ꯌꯥꯎꯕ ꯌꯥꯎꯋꯦ ꯑꯗꯨ ꯎꯛ ꯃꯌꯥꯝꯅ ꯌꯥꯝ ꯁꯣꯏꯔꯤꯕꯁꯤ ꯈꯦꯠꯅꯕ ꯑꯅꯤꯁꯤ ꯀꯩꯅꯣ ꯍꯥꯏꯕꯗ ꯎꯛ ꯃꯆꯥ 4 ꯄꯨꯔꯒꯗꯤ ꯁꯪꯒꯣꯝ ꯌꯥꯝ ꯐꯪꯒꯅꯤ ꯑꯩꯒꯤ ꯑꯥꯏꯔꯟ ꯋꯥꯠꯂꯔꯣꯏ ꯍꯥꯏꯕ ꯑꯃ ꯑꯩꯒꯤ ꯎꯛꯇꯤ ꯌꯥꯝ ꯄꯨꯏ 14 ꯄꯨꯏ ꯃꯆꯥ 16 ꯄꯨꯏ ꯑꯩꯒꯤ ꯑꯥꯏꯔꯟꯁꯤ ꯋꯥꯠꯂꯅꯤ ꯍꯥꯏꯕ ꯈꯟꯕ ꯃꯁꯤ ꯀꯟꯁꯦꯞꯁꯤ ꯑꯩꯈꯣꯏ ꯊꯥꯗꯣꯛꯄ ꯐꯩꯅ ꯈꯜꯂꯤ ꯎꯛꯀꯤ ꯃꯃꯥꯒꯤ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃꯗ ꯌꯥꯎꯗꯣꯏꯁꯤ 1.7 ꯃꯤꯂꯤꯒ꯭ꯔꯥꯝ ꯈꯛꯇꯅꯤ ꯁꯪꯒꯣꯝ ꯂꯤꯇꯔ ꯑꯃꯗ ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯅ ꯀꯌꯥꯅꯣ 7 to 16 ꯃꯤꯂꯤꯒ꯭ꯔꯥꯝ ꯗꯤꯄꯦꯟ ꯑꯣꯟ ꯗ ꯕ꯭ꯔꯤꯗꯀꯤ ꯃꯇꯨꯡꯏꯟꯅ ꯁꯤꯃ ꯂꯩꯖꯔꯦ ꯑꯗꯒꯤ ꯃꯊꯪꯗ ꯍꯥꯏꯖꯔꯕꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯂꯥꯛꯄꯒꯤ ꯃꯔꯝ ꯃꯌꯥꯝꯁꯤ ꯀꯩꯅꯣꯗ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯑꯣꯛꯁꯦ ꯈꯥꯖꯜꯂꯒ ꯊꯝꯕ ꯈꯥꯖꯜꯂꯒ ꯊꯝꯕ ꯍꯥꯏꯕꯗꯤ ꯉꯁꯥꯏꯒꯤ
1: ꯈꯥꯖꯜꯂꯒ ꯊꯝꯕꯁꯦ
0: ꯍꯣꯏ ꯃꯀꯣꯟ ꯊꯥꯗꯣꯛꯇꯕꯤꯗ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯉꯁꯥꯏꯒꯤ ꯁꯤꯃꯦꯟꯇꯦꯠ ꯐ꯭ꯂꯣꯔ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯉꯁꯥꯏ ꯑꯍꯥꯟꯕ ꯄꯟꯖꯈꯤꯕ ꯎꯄꯥꯛꯅ ꯂꯩꯃꯥꯏ ꯑꯣꯏꯕꯤꯕ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯎꯄꯥꯛ ꯑꯣꯏꯕ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯁꯤꯃꯦꯟꯇꯦꯠ ꯐ꯭ꯂꯣꯔ ꯑꯣꯏꯕ ꯁꯤꯁꯤꯡꯁꯦ ꯑꯅꯝꯕ ꯍꯦꯟꯅ ꯅꯥꯒꯜꯂꯤꯀꯣ ꯈ꯭ꯋꯥꯏꯗꯒꯤ ꯃꯔꯨꯑꯣꯏꯕ ꯑꯃꯅ ꯁꯥ ꯄꯨꯝꯅꯃꯛ ꯌꯦꯡꯅꯔꯀꯥꯟ ꯑꯩꯈꯣꯏ ꯌꯥꯎꯕ ꯑꯣꯏꯔꯣ ꯏꯚꯟ ꯍꯨꯏꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯍꯧꯗꯣꯡꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯁꯒꯣꯜꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯄꯨꯝꯅꯃꯛꯇꯤ ꯑꯩꯈꯣꯏ ꯑꯉꯥꯡꯁꯤ ꯎꯛꯀꯤ ꯃꯆꯥꯁꯤ ꯃꯥꯒꯤ ꯒ꯭ꯔꯣꯠ ꯑꯁꯤ ꯑꯗꯨꯛꯀꯤ ꯃꯇꯤꯛ ꯋꯥꯡꯉꯦꯕ ꯋꯥꯡꯕꯒꯤ ꯆꯥꯡ ꯍꯥꯏꯔꯕ ꯉꯁꯥꯏꯒꯤ ꯁꯨꯝꯗꯒꯤ ꯍꯞꯇꯥ ꯑꯍꯨꯝꯗ ꯍꯦꯛ ꯄꯣꯛꯄ ꯅꯨꯃꯤꯠꯇꯒꯤ ꯍꯞꯇꯥ ꯑꯍꯨꯝ ꯁꯨꯕꯗ ꯃꯥꯁꯤ ꯄꯣꯛꯈꯤꯕ ꯃꯥꯒꯤ ꯃꯆꯥꯒꯤ ꯒ꯭ꯔꯥꯝꯁꯤꯗꯤ 5 times ꯍꯦꯟꯅ ꯋꯥꯡꯉꯦꯕ ꯒ꯭ꯔꯣꯠ ꯑꯁꯤ ꯑꯗꯨꯛꯀꯤ ꯃꯇꯤꯛ ꯋꯥꯡꯉꯦꯕ ꯑꯣꯛ ꯍꯥꯏꯕꯁꯦ ꯑꯣꯛ ꯃꯆꯥꯁꯤꯡꯁꯦ ꯑꯗꯨꯒ ꯑꯍꯥꯟꯕꯗ ꯍꯞꯇꯥ ꯑꯍꯨꯝꯂꯛ ꯁꯨꯕꯁꯤꯅ ꯑꯩꯈꯣꯏꯅ 5 times ꯋꯥꯡꯉꯤ ꯍꯞꯇꯥ ꯃꯉꯥ ꯁꯨꯕꯗꯤ ꯃꯥ 10 times ꯒ꯭ꯔꯣꯠ ꯂꯩꯌꯦꯕ ꯑꯗꯨ ꯉꯁꯥꯏꯒꯤ ꯁꯤꯗ ꯀꯩ ꯂꯥꯏꯁꯤ ꯀꯩꯅꯣ ꯑꯩꯅ ꯍꯥꯏꯖꯅꯤꯡꯉꯤ ꯁꯦꯝꯂꯛꯁꯤꯗ ꯀꯩꯅꯣ ꯗꯤꯃꯥꯟ ꯑꯦꯟ ꯁꯄ꯭ꯂꯥꯏ ꯃꯆꯥꯒꯤ ꯆꯥꯎꯕꯒꯤ ꯔꯦꯠ ꯒ꯭ꯔꯣꯠ ꯔꯦꯠ ꯑꯃꯗꯤ
1: ꯃꯃꯥꯅ
0: ꯄꯤꯔꯛꯏꯕ ꯐꯪꯉꯛꯏꯁꯤꯒ ꯈꯦꯠꯅꯕꯁꯤꯒꯤ ꯗꯤꯐ꯭ꯔꯦꯟꯁꯁꯤꯅ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯃꯆꯥꯁꯤꯡꯗ ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯕ ꯑꯥꯏꯔꯟꯒꯤ ꯆꯥꯡꯁꯦ ꯐꯪꯕ ꯉꯝꯃꯛꯇꯕ ꯃꯁꯤ ꯑꯆꯧꯕ ꯀꯩꯅꯣ ꯑꯃꯅꯤ ꯑꯗꯨꯅ ꯑꯩꯈꯣꯏꯅ ꯎꯛ ꯂꯣꯏꯕꯤ ꯄꯨꯝꯅꯃꯛꯇ ꯍꯥꯏꯖꯅꯤꯡꯕꯗꯤ ꯃꯔꯛꯁꯤꯗ ꯑꯩꯅ ꯍꯥꯏꯖꯅꯤꯡꯕꯗꯤ ꯑꯩꯒꯤ ꯎꯛꯇꯤ ꯃꯆꯥ ꯑꯍꯨꯝ ꯈꯛꯇ ꯄꯣꯏ ꯃꯔꯤ ꯈꯛꯇ ꯄꯣꯏ 10 to 19 ꯈꯛꯇ ꯄꯣꯏ ꯍꯥꯏꯕ ꯋꯥꯈꯜ ꯊꯥꯗꯣꯛꯄꯤꯔꯒ ꯉꯁꯥꯏꯒꯤ ꯗꯔꯀꯥꯔ ꯑꯣꯏꯕꯗꯨꯗꯤ ꯃꯆꯥ ꯑꯍꯨꯝ ꯄꯣꯛꯀꯦꯔꯥ 4 ꯄꯣꯛꯀꯦꯔꯥ 5 ꯄꯣꯛꯀꯦꯔꯥ 13 ꯄꯣꯛꯀꯦꯔꯥ ꯑꯗꯨꯝ ꯑꯥꯏꯔꯟꯁꯦ ꯑꯗꯨꯝ ꯑꯩꯈꯣꯏꯅ ꯈꯥꯖꯜꯂꯒ ꯂꯣꯏꯕ ꯖꯒꯥ ꯑꯣꯏꯔꯒꯗꯤ ꯑꯗꯨꯃꯛ ꯃꯥꯒꯤ ꯗꯔꯀꯥꯔ ꯂꯩꯕ ꯊꯣꯛꯄꯗꯨ ꯑꯗꯨꯃꯛ ꯑꯣꯏꯒꯅꯤ ꯍꯥꯏꯖꯅꯤ
1: ꯑꯗꯨ ꯗꯣꯛꯇꯔ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯣꯛ ꯂꯣꯏꯔꯤꯕ ꯃꯤꯁꯤꯅꯅꯦ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯣꯛ ꯃꯆꯥꯗ ꯍꯦꯛ ꯄꯣꯛꯂꯛꯇ ꯉꯥꯏꯔꯤꯉꯩꯗꯒꯤꯅ ꯊꯥ 2 ꯑꯣꯏꯔꯕꯁꯨ ꯃꯥꯒꯤ ꯃꯇꯝ ꯍꯥꯏꯕ ꯇꯥꯔꯦ
0: ꯍꯣꯏ
1: ꯃꯁꯤꯗꯩꯁꯤꯗ ꯑꯩꯈꯣꯏꯅ ꯆꯧꯔꯥꯛꯅ ꯈꯪꯕ ꯌꯥꯕ ꯃꯥꯒꯤ ꯂꯩꯅꯥ ꯂꯥꯏꯑꯣꯡ ꯁꯤꯝꯇꯝꯁꯅ ꯍꯥꯏꯔꯤꯁꯦ ꯃꯁꯤ ꯑꯥꯏꯔꯟ ꯋꯥꯠꯄꯒꯤ ꯑꯥꯏꯔꯟ ꯋꯥꯠꯂꯅꯤ ꯍꯥꯏꯕꯁꯤꯗꯤ ꯗꯣꯛꯇꯔꯅꯗꯤ ꯇꯥꯛꯄꯤꯔꯤꯕ ꯃꯔꯝꯗꯤ ꯑꯣꯛꯇꯤ ꯃꯥꯒꯤ ꯆꯥꯕꯣꯛꯁꯤ ꯌꯥꯝ ꯐꯕꯅꯤꯅ ꯌꯥꯝꯗ꯭ꯔꯕꯗ ꯃꯁꯤꯡꯁꯦ ꯍꯦꯟꯅ ꯄꯣꯛꯄ ꯍꯥꯏꯕꯗꯤ ꯑꯃꯗꯒꯤ ꯍꯦꯟꯅ ꯄꯣꯛꯄ ꯉꯥꯛꯇꯅꯦꯕ ꯑꯗꯨꯅ ꯃꯃꯥꯗꯒꯤ ꯐꯪꯒꯗꯣꯔꯤꯕ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯁꯪꯒꯣꯝꯁꯤꯗꯒꯤ ꯐꯪꯒꯗꯣꯔꯤꯕ ꯑꯥꯏꯔꯟꯒꯤ ꯆꯥꯡꯁꯤꯗꯤ ꯃꯄꯨꯡ ꯐꯥꯅ ꯐꯪꯕ ꯉꯝꯗꯦ ꯍꯥꯏꯅ ꯇꯥꯛꯄꯤꯔꯤ ꯑꯗꯨꯅ ꯀꯔꯝꯕ ꯃꯑꯣꯡꯗ ꯉꯁꯥꯏ ꯑꯣꯛ ꯃꯆꯥꯁꯤꯡꯒꯤ ꯃꯥꯒꯤ ꯂꯦꯡ ꯑꯣꯠꯄꯗꯕꯨ ꯑꯣꯏꯔꯕꯁꯨ ꯃꯥꯅ ꯆꯥꯕꯗꯕꯨ ꯑꯣꯏꯔꯁꯨ ꯀꯔꯤ ꯀꯔꯤ ꯎꯠꯂꯛꯄ ꯌꯥꯕ ꯂꯥꯏꯑꯣꯡꯁꯤꯡꯗꯣ ꯃꯈꯥ ꯇꯥꯕꯤꯌꯨ
0: ꯁꯤ ꯃꯇꯥꯡꯁꯤꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯍꯥꯏꯕꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯂꯥꯏꯅꯥ ꯑꯁꯤ ꯅꯥꯔꯒꯗꯤ ꯀꯔꯝ ꯀꯔꯝꯕ ꯂꯥꯏꯑꯣꯡ ꯑꯩꯈꯣꯏꯅ ꯎꯒꯅꯤ ꯀꯔꯝ ꯀꯔꯝꯕ ꯑꯩꯈꯣꯏꯅ ꯑꯩꯈꯣꯏꯅ ꯎꯕꯗ ꯃꯤꯠꯅ ꯎꯕꯗ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯄꯥꯏꯔꯒ ꯀꯝꯗꯧꯅ ꯈꯪꯒꯅꯤ ꯍꯥꯏꯕꯁꯤ ꯃꯇꯥꯡꯁꯤꯗ ꯈꯤꯇꯪ ꯃꯔꯨꯑꯣꯏꯕ ꯄꯣꯏꯟ ꯈꯤꯇꯪ ꯄꯟꯖꯒꯦ
1: ꯍꯥꯏꯕꯤꯌꯨ
0: ꯈ꯭ꯋꯥꯏ ꯐꯥꯔꯁꯇ ꯃꯔꯨꯑꯣꯏꯕꯁꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯏꯪꯂꯤꯁꯇ ꯍꯥꯏꯔꯒꯗꯤ ꯄꯦꯜ ꯃ꯭ꯌꯨꯀꯁ ꯃꯦꯝꯕ꯭ꯔꯦꯟ ꯍꯥꯏꯅꯤ ꯃꯔꯝꯗꯤ ꯏ ꯋꯥꯠꯄꯒꯤ ꯀꯨꯆꯨ ꯇꯥꯏꯐꯦꯠ ꯇꯥꯕ ꯑꯩꯈꯣꯏꯅ ꯑꯉꯥꯡ ꯑꯣꯏꯔꯣ ꯃꯤꯑꯣꯏꯕꯗꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯏ ꯋꯥꯠ ꯀꯨꯆꯨ ꯇꯥꯏꯐꯦꯠ ꯇꯥꯔꯦ ꯍꯥꯏꯗꯅ ꯃꯌꯥꯝ ꯍꯥꯏꯅꯕꯗꯣ ꯃꯁꯤ ꯑꯍꯥꯟꯕꯗ ꯑꯗꯨꯝ ꯎꯕ ꯐꯪꯒꯅꯦꯕ ꯑꯗꯨꯒꯤ ꯃꯊꯪꯗ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯎꯛ ꯃꯆꯥꯁꯤꯡꯁꯤ ꯃꯥꯒꯤ ꯃꯇꯨꯁꯤ ꯀꯧꯅ ꯀꯧꯅ ꯍꯧꯕꯅꯦ ꯃꯌꯥꯝ ꯁꯨꯝ ꯌꯦꯡꯕꯤꯕ ꯃꯇꯝꯗ ꯑꯗꯨ ꯃꯁꯤ ꯄꯥꯏꯕ ꯃꯇꯝꯗ ꯖꯕꯣꯛ ꯖꯕꯣꯛ ꯂꯥꯎꯕ ꯑꯩꯈꯣꯏ ꯑꯗꯨꯝ ꯈꯪꯕꯅꯦꯕ ꯁꯨꯛꯀꯧ ꯂꯣꯏꯕ ꯑꯩꯈꯣꯏ ꯏꯆꯤꯟꯅꯥꯎꯁꯤꯡ ꯃꯌꯥꯝꯅ ꯈꯪꯕꯤꯒꯅꯦꯕ ꯄꯥꯏꯕ ꯃꯇꯝꯗ ꯃꯥꯒꯤ ꯃꯇꯨꯁꯤ ꯖꯕꯣꯛ ꯖꯕꯣꯛ ꯂꯥꯛꯄ ꯃꯁꯤ ꯃꯊꯪꯗ ꯔꯤꯡꯀꯜ ꯁ꯭ꯀꯤꯟ ꯍꯥꯏꯕ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯑꯩꯈꯣꯏ ꯁ꯭ꯀꯤꯟꯁꯦ ꯈꯨꯠꯊꯔꯛꯄ ꯁ꯭ꯀꯤꯟꯁꯦ ꯈꯨꯕꯗꯪ ꯅꯠꯇꯕꯤꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯃꯣꯏꯅ ꯁꯥꯏꯅꯤꯡ ꯌꯥꯎꯔꯔꯣꯏ ꯑꯗꯨꯒ ꯖꯕꯣꯛ ꯖꯕꯣꯛ ꯂꯥꯛꯄ ꯃꯇꯨꯁꯤ ꯑꯃꯨꯛ ꯂꯥꯛꯀꯅꯦꯕ ꯃꯊꯪꯗ ꯑꯩꯈꯣꯏꯅ ꯍꯥꯏꯕꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯇꯟꯊꯕ ꯃꯁꯥꯁꯤ ꯂꯦꯅꯤꯡ ꯁꯥꯅꯤꯡꯕ ꯐꯥꯎꯗꯕ ꯑꯗꯨ ꯌꯥꯝꯅ ꯁꯣꯟꯊꯒꯅꯤ ꯃꯁꯥꯁꯤ ꯀꯦꯝꯇ ꯂꯦꯅꯤꯡ ꯁꯥꯅꯤꯡꯕ ꯐꯥꯎꯔꯣꯏꯕ ꯃꯊꯪꯗ ꯑꯗꯨꯗꯤ ꯃꯥꯒꯤ ꯁꯥꯏꯟ ꯑꯦꯟ ꯁꯤꯝꯇꯝ ꯃꯌꯥꯝꯁꯤ ꯌꯥꯝ ꯌꯥꯝꯃꯦꯕꯀꯣ ꯑꯩꯈꯣꯏꯅ ꯃꯔꯨꯑꯣꯏꯕ ꯈꯔꯗꯪ ꯑꯩ ꯄꯟꯖꯒꯦ ꯃꯇꯥꯡꯁꯤꯗꯀꯣ ꯑꯗ ꯃꯊꯛꯇ 2 or 3 ꯄꯟꯖꯈ꯭ꯔꯦ ꯃꯊꯪꯗ ꯈ꯭ꯋꯥꯏꯅ ꯃꯔꯨꯑꯣꯏꯅ ꯆꯥꯅꯤꯡ ꯊꯅꯤꯡꯕ ꯐꯥꯎꯗꯕ ꯑꯗꯨ ꯃꯊꯪꯗ ꯏꯟꯀꯣꯑꯣꯔꯗꯤꯅꯦꯁꯟ ꯒꯦꯠ ꯍꯥꯏꯗꯅ ꯑꯃ ꯂꯩ ꯉꯁꯥꯏꯒꯤ makoksi pere pere we hairega
1: makoksi pubangamda mongta
0: pubangamda imbrej akhoina khoi ge hetare khoi gi nisha ku mcha sal laga natra kali gu poison chas laga pere pere hairega ngaur sapgi mongda si pochim ugani hendi hendel laga na diarrhea yorkani
1: khongham ta bas
0: ai khongham da je adegi magi lumjari bas changse ngasai o mcha amna kilo ani lumaga su we chhandar kane kilo ani lum bas kilo amam khai de lumo pa adegi masi pochi amna maruina khoina observe to bigidam ne ba na ba singji da adi hendi hendel de khoi jaundice lakani akhoina jaundice ke de khoina napu machu ka khat pa haidana haib napu machu ka khat pa haidaga kadai jgadi yengan me am confusion ma bukta hangbu urbudung na te ba khoi mana uki mana adi magi skin singji na traga mucus haibadi mitha khoi gi mitchi hangdu pile yengbi matam da si singji da khoi napu machu ka haidana khoi hanga pan ka khat pam lei khoi gi jaundice na ba matam da me am hen ju ખંગરબની મ્યુબસિંગ ના મતમ સીએમલે હેંજલકાંદા મતગે મુશિદેમ હેંજલંગ મતમ દે ઇદીમા આઈબતી અખોઈગી મસાદ ઇસિંગ ઇચાંગ હેંગલકપા
1: ઓ
0: પોંખલકપા હાઈદી મસી કાઈ કાઈ જગાડ ફંગની હાઈબદ અખોઈ લેંગબાન મંગક અમદી મસાદ જગા મેયામ દ લો ઇન પોંખલકપા મસી પોસ અખોઈ મિન્ટ ઉબ ધુની કો મપાન થોંગદી ઉબ ખરદો હાઈસબને
1: ઓકે
0: અદુ કરી હું ઓ મસાજ શીર મતુંગ દસ અખોઈ ના ખંગનેબુઈદમ તમ દરકા ઓયેબા સીદન કઈદોગે હાયબદા ખોઈના હાર્ટ ફેલિયર ઓયેબા આઈ ધ કાર્ડિયક એરિયસ કઈદોબુઈ કોઈ તમ માસી ઉમતમ ન મસાજ સોર ટુ ટુ ન ટુ ન હોલકપા મરમ સહી સોર હોન બદંગ સહી પુરીબા નુંશિત પુ પુરીબા જીંગ સહી ઈન પુગુદનેબા ઈદ કઈ હન આયરન સી નમ તરોગ પુરક દુઈનેબા અદુ નંગ સહીગી આયરન ગી ચાંગસી વાલ અન સોહન મંગમા રો સોહન મંગ મુક્તરડી કેદોની મંગાંદ યાઓ રીબંગ સહી હાર્ટ ચિના ઇજી દરકાર ઓઈ બી ઇસિંગ પી ન બઈ દમક ત કન્ન કન્ન કન્ન હોલક પાઈ થા અદુ દે કે રી માય હાર્ટ સે પ્રેશર સી અમ્પીર અને પી દે પ્રેશર સી કે દે માય હાર્ટ સી પમ્પિંગ હાઈ થા હાર્ટ સે હોઈ ગી કે નો ગુમ મને કોઈ અંગા ન સાનાબા હોઈ ગી ઇસિંગ કાબ ન બ સાનાબા પમ ગુમ તો ને હેન દરકાર લગે દે કોઈ હેન હેન હાંજનબા અદુ માઈન તો ગુન કે દે વી હાર્ટ સી સોફ્ટ થોર કન હાઈપરટ્રોફી તો રા કને બ કો મસી સી ને કોઈ ન મસાજ સી ર મતુંગ દ કોઈને પોર્સ મોટેમ તો મતમ નું ઉબ
1: ફંગદબા
0: કેનો દુમતંગ હાઈજે બનેના
1: લાયોંગ તો
0: હલાયોંગ દે મસી મેમ સીને
1: અદો ડોક્ટર નસુ તોંગાન તોંગાન બ લૈલા લૈના લાયોંગ મેમ સુ તકપીરી હાઈર બ લૈના લાયોંગ સી મસી ઉતલગ સુ કોઈ ગી ઓક્ષબુ યોકપીરી બ સેનાવીરી બ કોઈ ગી લૌમી સી મિસિંગ સે મસી સિના કોઈ ના મખોઈ દ દરકાર લઈ બ સપ્લીમેન્ટ હાઈ બતારે કોઈ મચિન જાક તક ગી ફંગ મંગમ દબ મમા ગી સંગમ દગી સુ ફંગ મંગમ દબ સે મસી કોઈ ના પીબીબા નત્રગના કોઈને માગી દરકાર લઈ બચાંગ આયરન ગી ચાંગ સે પી કોઈ ગી મસી મતમ ચાના પીબીદ્રગદી મોઈજે થા કયા મુક્ત હારીબો ઓક્સિંગ સી કોઈ ગી સીબા નત્રગ હેના હેંજનબા લૈના લંગુશ ઉલકપગી હાઈ બતારે મસી ગી ચૈથેંગ સે લાપય
0: કોઈ દંગ સઈ ગી હાઈબીરી બંગ સઈ ગી કેતરે કોઈ લાયોંગ સિંગ સી મખલ જામ યામ ગરાઈ તારે હાઈ ઇંગ આઈના લાયોંગ ખરજ પંજ કરે મસા સાનિંગ થરિંગ ફોક
1: દબા
0: અદી મસા સી સતપંગ મુક્તબા
1: ઓહોય
0: અદી મખો હામ દરકપા ada heart failure ko sim me mathak tanga sai gi ahin balina sing chi yam lai gre ada ikhoina si mathak tang nat bi da leina sin na rak pa ya ba matam ji de ke dau ge ba da ikhoi gi masa si nga sai gi ke ta re ikhoi gi chaning thaning ba phauk de han ikhoina me am na khan ga ne me am na khan bi de sing ji kai no e ma na pi sing bi haw bi jer ga sara ka ni to khan na khan ga ne adu la wa ye ba si po si de si po de ga han nga sai gi ma na ji ma gi nga sai gi system jin mai metabolism physiological system jin sai gi
1: akai bam la
0: ba ka ba iron chi wal am ne ke do ni ma so hon ba nga ma ro so hon ba nga muk ta ba ji kai no man thi ra ko di ji so thu nu hon ba hon ra kre chaning ga po si me am haw ba phan bi jer ga chaning ga pa ja bi jer ga ju sa ba nga moi aji ma si a chou wa kai no ni hai ta re khoi na thu ne ya mon na yeng chal ro ga di khoi gi ઓક લોબી લોબી સિંગનાખી હજી અનુમ લો ખી ખરબને પિગલેટને મેચ અદુ કરીગુંબ નૌના ફિલ્ડ
1: સેમિલોજદિંગજી
0: ઓપુ લોરગી મસી લાયું લાઈના લાયું મુન્ન ખંભી નત્રગ અખંગ મસી ખંગ વેટનરી ડોક્ટર
1: નત્રગ
0: મસી ખંગ અહી મ્યામ સિંગ તાનવીરગ ngann la na la na la yongsti phanabdu hona biu haibsi matang haijin
1: doctor duga miwi pada ti nga saige khoi gi ꯆꯥꯕꯨꯛ ꯄꯤ ꯃꯃꯥ ꯍꯥꯏꯕ ꯇꯥꯔꯦ ꯃꯁꯤꯅ ꯃꯤꯔꯣꯜꯂꯤꯉꯩ ꯃꯇꯝꯗ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯑꯥꯏꯔꯟꯁꯤ ꯋꯥꯠꯄ ꯌꯥꯗꯦ ꯍꯥꯏꯗꯅ ꯑꯥꯏꯔꯟ ꯁꯄ꯭ꯂꯤꯃꯦꯟ ꯍꯥꯏꯕ ꯇꯥꯔꯦ
0: ꯍꯣꯏ ꯍꯣꯏ
1: ꯃꯁꯤ ꯃꯌꯥꯝ ꯑꯃ ꯄꯤꯖꯕꯒꯤ ꯃꯊꯧ ꯇꯥꯏ ꯃꯇꯧ ꯁꯨꯝ ꯇꯧꯗꯅ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯣꯛꯁꯤꯅ ꯃꯤꯔꯣꯜꯂꯤꯉꯩ